સુરતલી સ્પોટલાઇટ પ્રસારણ કરેલું આકાશવાણી દિલ્હી કેન્દ્રરુ આકાશવાણી પૂરી કાર્યક્રમ શુણુંચ્ચ 103.4 FM માધ્યમરે આરંભ કરુછું હિલ્લોળ કાર્યક્રમર પુનઃ પ્રસારણ ઉપસ્થાપનરે અછન્તી દિવ્યદર્શિની પરડા એવં પ્રજોજના કરિછન્તી દિલીપ કુમાર નાયક.